ઘરે પહોંચીશું, ઘરે પહોંચ પાંચ ઉનને કહી અબ્બાસે કહી માલિન સે ઉનને કે માતાજી દૂધ તો ડાલી તુમ લગાવ, આજ ડાલી હમે લગાવ. રાજન ને સોચી અબ ઉનકી રાણી હતી બાદશાહ, સો અપને ઉને થાળી લગાઈ દો, ઉને પરસો બિના કી હવા કર રહે, બિના કી હવા કર રહી રાણી ઉનકી બાદશાહ. રાજન કી બાત મેં કોઈ ખરખસા હૈ, નાઉ સે પૂછા હુઆ. બોલે ક્યો ખવાસ રખતા? બોલે કલે કહીએ રાજા, કલે કારણ કા હૈ ઈ કો? રાજા હર સાંસ લે રહે, ભોજન નહીં કર રહે. કલે યે રાણી કો વન મેં છોડ્યા હૈ. રાજા ગિલન કે બાગ માં ઉર ગયે, પહોંચ ગયે. સો ઉનને કહી કે ઠીક હૈ, સો ઉતે જા કે ઇનને કા કિસ્સા કરો કે ડીરા દો જન ને ગયે. સો ઉનને ભઈએ માલિન ને ઉને ઘરી આય, બોલે કલે કે ઓરે કા કે હો પરદેશી કેસી ફર જાય તું જગા બાદ, ઓ હમે રાજા સુન પે તો તુમે જાન સે મારા લે. હા સુન આરામ સે માલિન કો સાજા, સો માલિન સે પૂછી સારી બાત. માલિન ને ઉને સારી વાત બતા દે કે રાણી જો હૈ રંગ મહેલ મેં પહોંચ ગઈ રાજા દિલન કી. અરો કમાઓ ને વાસ્તા તો બદમાશ હોતે હૈ, સો કો જો રૂપ કાટ કો વો રૂપ કાટ ઉને ઉપર દે સાડી કરી. સો માલિન ને કી જોન મે પહોંચ રાજન ને બોલી કલે દો ઘોરે વાલે આય ઓ બે જાકે બહુત પરેશાન કર રહે ઉનને સબ નાશ કર દા બગીચા કો. સો ઉનને છડ જા કે લિયે તુમકો રાજા બુલા રહે. બોલે કર લે હો સાહબ, જબ તો ભી ઊંચી હતી ભીલપુલ કી ઓર જા સો બે સજ બજ કે ફેર ગઈ વે અપને અપને ઘોરી લે કે. બોલે ઉનકી ગેલ મે સલાહ હો ગઈ. બોલે કર લે તુમસે વાત કરે સો તો મૂળ કાટ દો, ઓર હમસે વાત કરે તો હમ મૂળ કાટ લે. બોલે ઠીક છે. સો બે ગઈ સો રાજા ને કી બગલ મે કી બોલે બેઠો કી બોલે બેઠો. અબ ઉન્નો હતો એક બીજક રાજા ગિલન કે અગર જો બીજક જીનો પહોંચ જે હમ લડકી કી શાદી ઉસી કે સાથ કર લે. સુબહ ભી હતી તો અબ ઉન્ને હતી સો દસલા હો કે બસ સકા સે કામ લગાઓ. અબ ઉ રાણી ને ડીરા જાઓ ડીરા જાઓ કે દેખો ભાઈ રાજા ગિલન ને જો વાત ખોબલી કે તો હમે રાણી બન જાઓ. બોલી કલે નહીં જે રાજા ગિલન કો બાકટે ચજ્જી ઓ જે મકાન દેલે ચજ્જી. સુબીર ને કી તો ઠીક છે. સુબીર જો ભજે જો કામ લગો સુબીર અપને મજૂરી ખૂને કી જાવે જાવે. સુબ રાણી જો બબીતી હતી સુ છાજી તો દાતન કર રહી હતી. સુબી જગ લઈ હતી બબી જગ બગોઈ લૂટા કે કરતી દાતા ઉ લૂટા મે લખો હતો. સુબ બબી જગ કો ગન જો બાદશાહ ને બાત રહી બીજન માસલે બાસાલ ને બીજન ને વાત બોલી કર લે. ઠીક છે બોલી કર લે કે તું તસલા પટકટ પટકટ ઉતે સાર પાસી કી પડ રહી ઓ તુમને પહેચાન નહી કઈ કશું વાત તુમ ના તુમ સાનો ઓ હમ જંડા રહા સુબે ગય ડાર સુ આરામ સે ગય ડાર ભી કે લાને તને કુ તસલા ને સે ગલા પહોંચ કો ઓ ઇમે દાવ ઉ બેટી ને દાવા મે જો રાજા ગિલંત કી લડકી ખિલાડી હતી બોઈ લોટા દો બોઈ લોટા ઉમે દો સુબાને અથર ઝેલા ગેંદ કે બલ્લા કે બલ્લે લોટા બાગ માં પહોંચ સુબહ સુન ફરી ભેજો છડી ગયા પકડ લ્યા.